હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? હું છું તમારી મજાની મિત્ર માનસી. ગુજરાતની ધરતી વિવિધતાથી ભરપૂર છે. આપણે ગુજરાતની સંસ્કૃતિ, પ્રજાની રહેણીકહેણી અને ખાનપાન વિશે વાત કરતા હોઈએ ત્યારે ઐતિહાસિક સ્થાપત્યોને કેમ કરીને બોલાય? ગુજરાતના ઇતિહાસમાં અલગ અલગ સમયગાળામાં અનેક મહાન સ્થાપત્યકારોએ પોતાની બેનમૂન કારીગરીને ઉજાગર કરતા ઘણા સ્થાપત્યો બનાવ્યા છે, જે આજે પણ અડીખમ ઊભા છે. અને આવા સ્થાપત્યોની વાત કરીએ તો મારા મગજમાં સીદી સૈયદની જાળીનું નામ સૌ પ્રથમ આવે. આ જાળી સીદી સૈયદ નામના જાગીરદાર દ્વારા સુલતાન મુઝફ્ફરખાન ત્રીજાના સરદાર બિલાલ ઝાઝરખાન માટે ઈસવીસન 1572-73 બંધાવી હતી. અમદાવાદ શહેરમાં લાલ દરવાજા પાસે સીદી સૈયદ મસ્જિદની એક દિવાલ ઉપર એક જ પથ્થરમાં કોતરાયેલી આ જાળી નકશીકામનો બેજોડ નમૂનો ગણાય છે. આ નકશીકામમાં ખજૂરીનું ઝાડ અને વૃક્ષની ડાળીઓ કોતરાયેલી છે. આ જાળી પથ્થરના બદલે કાપડ ઉપર ભરતકામ કર્યું હોય તેવી બે નમૂન દેખાય છે. અને મિત્રો, આજની એડવાન્સ ટેકનોલોજીની એબ્સન્સમાં તૈયાર થયેલ આ સ્થાપત્ય ગુજરાતના કારીગરોની કુશળતા દર્શાવે છે. સાચું ને? તો ચાલો, હવે લાલ દરવાજાનું નામ આવ્યું તો એના પરથી એક તમને ગીત સંભળાવું.

વેલકમ બેક મિત્રો. પહેલાના સમયમાં પાણીના સંગ્રહ માટે કુવા અને વાવ એટલે કે સ્ટેપવેલનું ચલણ જોવા મળતું હતું. ગુજરાતમાં સ્થાપત્યકારોએ સ્ટેપવેલને પણ ખૂબ જ કુશળતાથી નકશીકામ વડે બનાવ્યા છે. તેના એક્ઝામ્પલ તરીકે હાલના ગાંધીનગર ડિસ્ટ્રિક્ટમાં આવેલ અડાલજની વાવ અને પાટણમાં આવેલ રાણકી વાવ પ્રથમ સ્થાને બેસે છે. મિત્રો, શું તમને ખબર છે કે આ પ્રખ્યાત અડાલજની વાવ એ રૂડીબાઈની વાવ તરીકે પણ ઓળખાય છે? કેમ કે ઈસવીસન 1498માં તત્કાલીન રાજા વીરસિંહ વાઘેલાએ પોતાની પત્ની રાણી રૂડીબાઈ માટે અડાલજ ગામની સીમમાં વાવનું બાંધકામ શરૂ કરાવ્યું હતું. પરંતુ વાવ સંપૂર્ણ બંધાય એ પહેલા જ રાજા વીરસિંહ વાઘેલા એક યુદ્ધમાં મૃત્યુ પામ્યા. ત્યારબાદ મોહમ્મદ બેગડાએ ઈસવીસન 1499માં આ વાવનું બાંધકામ પૂર્ણ કરાવ્યું. આમ જોવા જઈએ તો મિત્રો, અડાલજની વાવ એ હિન્દુ અને મુસ્લિમ સ્થાપત્ય કલાનો એક બેનમૂન નમૂનો છે. આ સ્ટેપવેલ 5 માળ ઊંડી છે અને મિત્રો, આ વાવનું બાંધકામ એવી રીતે કર્યું છે કે ગુજરાત જેવા સૂકા અને ગરમ પ્રદેશમાં પાણીનું ઇવોપરેશન ન થાય અને પાણીની ક્રાઇસિસ વાળા પ્રદેશમાં પાણી પુરવઠો પહોંચતો રહે. ગુજરાતના પાટણમાં રાજા ભીમદેવ પહેલાના પત્ની રાણી ઉદયમતીએ 11મી સદીમાં લોકોને પૂરતું પાણી મળી રહે એના માટે રાણકી વાવનું બાંધકામ કરાવ્યું હતું. આ રાણકી વાવ 7 માળ ઊંડી છે અને આ વાવમાં દેવી દેવતાની સાથે અપ્સરાઓ અને નાગકન્યાઓની મૂર્તિ કોતરવામાં આવી છે. અને મિત્રો, રાણકી વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે 2014થી ડિક્લેર કરવામાં આવી છે. આમ આપણે જોઈ શકીએ કે ગુજરાતમાં પરાપૂર્વથી લોકકલ્યાણની ભાવના જોવા મળે છે. તો ચાલો, હવે એક ગીતનો સમય થયો છે, તો આપ સૌને એક સુંદર મજાનું ગીત સંભળાવું.

વેલકમ બેક ફ્રેન્ડ્સ. જો આપણે અન્ય સ્થાપત્યોની વાત કરીએ તો મોઢેરાનું સૂર્ય મંદિર અચૂક યાદ આવે. ઈસવીસન 1026માં રાજા ભીમદેવ સોલંકીએ પાટણ શહેરની નજીક મોઢેરા ગામમાં આ મંદિરનું નિર્માણ કર્યું હતું. આ જગ્યા પહેલા સીતાની ચોરી અને રામકુંડ તરીકે સ્થાનિક લોકોમાં જાણીતી હતી. આ મંદિરને ઇન્ડિયન આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા મહત્વનું સ્મારક જાહેર કરવામાં આવ્યું છે. આ મંદિરમાં ગૂઢ મંડપ, સભા મંડપ અને કુંડનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહીંયા ગુજરાત ટુરિઝમ દ્વારા દર વર્ષે ઉત્તરાયણ પછી 3 દિવસનો નૃત્ય મહોત્સવ યોજાય છે, જે ઉત્તરાર્ધ મહોત્સવ તરીકે જાણીતો છે. આ ઉપરાંત ઈસવીસન 1848માં શેઠ હઠીસિંહ કેસરીસિંહ દ્વારા અમદાવાદમાં બંધાયેલા હઠીસિંહના દેરા સ્થાપત્ય કલાનો ઉત્કૃષ્ટ નમૂનો છે. આ મંદિર 15મા જૈન તીર્થંકર ભગવાન ધર્મનાથને અર્પણ કર્યું છે. તો ચાલો હવે એક સુંદર મજાનું ગીત સાંભળીએ.